સ્રોતમાં મહિલા શિક્ષિત આવશ્યકતા સંબંધી સૂચના. ઇસ ગારમાં માધ્યમિક વિદ્યાલયમાં ક્લાસરૂમ્સ ઇન ધ ક્લાઉડ મિસાલ કો અનુદાન દ્વારા તલબ ભત્તા ઉપલબ્ધ કરાવણી કરી નિજી સ્રોતમાં પ્રાથમિક તૃતીય તહ મહિલા શિક્ષિત આવશ્યક ભૂમિકા હુદા વિહાયિકા યોગ્યતા પૂર્વકા ઇચ્છુક ઉમેદવારોબાટ રીતપૂર્વક દરખાસ્ત આહ્વાન કર્યું છે. પદ મહિલા શિક્ષિત તહ પ્રાથમિક તૃતીય પદ સંખ્યા 1 જણા પદ કિસિમ નિજી સ્રોત સીઆઈટીસીબાટ પ્રાપ્ત અનુદાન બાદ તલબ ભત્તા ખાણી કરી આવશ્યક ન્યૂનતમ યોગ્યતા કંપનીમાં કક્ષા 12 વા સુસરહ ઉત્તીર્ણ ગરેકો અંગ્રેજી માધ્યમમાં પ્રાથમિક તહમાં કક્ષા શિક્ષણ ગર્ન સક્ષમ 18 વર્ષ પૂરા ભઈ 40 વર્ષ ન માગેકો નેપાલી મહિલા નાગરિક હુનુપર્ને છ. શિક્ષણ અધ્યાપન અનુમતિ પત્ર અનિવાર્ય છૈન. નિવેદન દિએપછી સંસ્થા તથા વિદ્યાલયને તૈયાર ગરેકો એપ્લિકેશન ફર્મ અનિવાર્ય રૂપમાં ભર્નુપર્ને છ. સાથી ઉક્ત ફારમલાઈ આધાર માને છનોટ ગરિએકો નિવેદનલાઈ માત્ર છનોટ પ્રક્રિયામાં સામેલ ગરિનેછ. તલબ ભત્તા તથા સેવા શર્ત નેપાલ સરકારી પ્રાથમિક તહકા શિક્ષકલાઈ ટોકી બમોજીમ તલબ ભત્તા તથા સંસ્થાકો નિયમ અનુસાર અન્ય સેવા સુવિધા ઉપલબ્ધ કરાઇનેછ. સાથી વિદ્યાલય તથા સંસ્થાલે ટોકી બમોજીમ સેવા શર્તકા અધીનમાં જિમ્મેવાર વહન ગર્નુપર્નેછ. દરખાસ્ત દિને અંતિમ મિતિ એહી જેઠ 13 ગતે દિવસે 4 બજેસમ્મ. સંપર્ક મિતિ સ્થાન એહી જેઠ 14 ગતે બિહાન 11 બજેદેખે દિવસે 2 બજેસમ્મ. ગારમા માપી કામા પરીક્ષા મિતિ સ્થાન સંપર્ક મિતિકો ભી જાણકારી કરાઇનેછ. પાઠ્યક્રમ પ્રાથમિક તહકો પાઠ્યક્રમમાં આધારિત રહે કાસુર ઇન ધ ક્લાઉડ નેપાલ સંસ્થા તથા વિદ્યાલયનું નિર્માણ ગરેકો પ્રશ્નપત્રકો આધારમાં હુનેછ. પરીક્ષાકો કિસિમ લિખિત પ્રયોગાત્મક એવં કક્ષા અવલોકન તથા મૌખિક પરીક્ષાકો સાથે સંસ્થાકો નિયમ અનુસાર થપ મૂલ્યાંકનકો સાધન સમિત પ્રયોગ હુન સક્નેછ. તર લિખિત ચરણ પાર ગર્નેલાઈ માત્ર અન્ય ચરણમાં સમાવેશ કરાઇનેછ. દરખાસ્ત દસ્તુર 1005 પ્રસ્તુતતા નહીં કરી આવશ્યક કાગજાતહરૂ એફઈ વ એસએલસીદેખિ માસિકા યોગ્યતા પ્રમાણપત્ર નાગરિકતા અનુભવ ભઈ સુકુ પ્રમાણપત્રકો ફોટોકપી ટ્યુટર પ્રતિ. દરખાસ્ત વિદ્યાલયના સૂચિ તથા ગણવા ગારમાસ 2019 @gmail.com ઇમેલ કરી પણ પઠાવન સકે. થપ જાણકારીકો લાગે સંપર્ક નંબર પ્રધાનાધ્યાપક વિનોદ સિંહ તામાંગ 9842 9653. સંસ્થા પ્રતિનિધિ ડિરેક્ટર ઓફ પાર્ટનરશીપ એન્ડ ગવર્નન્સ શાંતિ સંસ્થા 9851 18 73 79. સંસ્થા પ્રતિનિધિ એજ્યુકેશન સોફ્ટવેર લીડર શ્રી તામાંગ 9851 17 43 81. શ્રી ગારમા માધ્યમિક વિદ્યાલય શ્રી તુકુંડા નગરપાલિકા સાથ સુખુંડો.